0: Disha Basmati Rice, available at Kacha Bazaar, Whitechapel and Beckton Branch. Disha Basmati
1: Rice. हिल्लारो अने उम्रो जेवी अक्लेम्ड गुजराती फिल्म्स ना नेशनल एवॉर्ड विनिंग डायरेक्टर अभिषेक शाह फरी एक वार लईने आव्या छे एक इमोशनल कॉमेडी।
2: तमारो तो जिंदगी छे के फिल्म नी वार्ता।
1: एक यू हार्ट जी कई फील करतु नतु।
3: मारी वार्ता अधूरी छे भाई।
1: बट वन बीट एंड एवरीथिंग चेंज्ड।
4: तमारो हृदय धबकारो चूकी जाय छे।
1: धबकारो स्टारिंग देवेन भोजानी अने आर्जव देसाई।
5: लोकेशन अहींना करेला अहींज भोगवाना छे।
1: इन सिनेमास नी आयू।
6: Every child deserves a childhood, but many children in India are forced to leave school far too early. Cry UK is helping children stay in school and build brighter futures. Just £25 could help two children continue their education. Visit www.ukcry.org and help to make a difference.
7: K Furniture's stock clearance sale is now on. Enjoy massive discounts in store on Italian beds, bedroom and dining furniture, all available for immediate delivery. Buy a 3 and 2 seat a recliner sofa for £999 and get a dining table and 4 chairs absolutely free. Hurry while stocks last. K Furniture, stores at Cricklewood, Harrow and Slough, or visit kfurniture.co.uk.
1: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
8: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
1: યુરોપના 3 થી 9 દિવસના ટૂર્સ,
8: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
1: દર્શન પણ અને યુરોપ પણ.
8: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
1: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ.
8: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
9: इस महीने मेरा बॉयलर लेकर आया है प्री बुकिंग सेल का शानदार मौका. अब सभी बॉश बॉयलर्स पर सीधे £350 की बचत. 25 किलोवाट बॉयलर सिर्फ £1,890 से पूरी तरह फिटेड. और हाँ, मिलेगी आपको 7 साल की बॉश गारंटी. तो इंतजार मत कीजिए, अभी कॉल करें 02081502025 और विजिट meraboiler.com. T's and C's apply.
10: Like a radio network. Proud to support the Asian Founders Awards by Barclays Eagle Labs and De Montfort University Leicester. Nominate an Asian founder in one of the 9 categories. Log on to LaikaRadio.com and the Laika Radio mobile app for details. Breakfast with Deep Roger.

0: Bazaar, Disha Basmati Rice, available at Kacha Bazaar, Whitechapel and Beckton Branch. Disha Basmati
1: Rice. For gold, silver and platinum bars you can trust, visit buybullion24.co.uk. Competitive prices, secure online buying and reliable service across the UK. For more details, WhatsApp on 073 752 4418. Choose buybullion24.co.uk today.
2: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
3: BAPS મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
2: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
3: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
2: દર્શન પણ અને યુરોપ પણ.
3: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
2: કોલ 02089002323. ધ સ્ટાર ટૂર્સ,
3: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
4: शिकार जब तक नजरों के सामने है, तीर चला देना चाहिए.
5: कल सिवाय इस पिंजरे में होगा, जिंदा या मुर्दा.
6: वॉच राजा शिवाजी स्टारिंग रितेश देशमुख, संजय दत्त, अभिषेक बच्चन एंड विद्या बालन. रिलीजिंग इन सिनेमाज ऑन 1st May.
7: You. Yeah, you. Listening to the radio. Up to whatever. We just wanted to let you know there's a lotto draw coming up and...
8: It could be you.
7: Yeah, what he said. Lotto, from the National Lottery. Rules and procedures apply. Players must be 18 or over.
9: On RAG with Golden RAG. But-

0: है
1: लायका गोल्ड
2: 105 सुपर हिट शोज पछी हवे लंडन मा आवी रह्यु छे एक धमाकेदार इंटरनेशनल गुजराती कॉमेडी
3: जयज एंटरटेनमेंट लईने आवी रह्या छे सखणा रेजो हसबंड जी
2: लीना शाह अने समीर शाह साथे हास्यनी फुल गारंटी शनिवार 27 जून ना 27 पाटीदार समाज वेम्बली पार्क मा रातना 8 वागे टिकट्स बुकिंग माटे विजिट करो eventbrite.co.uk कॉल करो वीडियो रामा अथवा कॉल करो मिस्टर बी 07860280655 सखना रेजो हसबंड जी
4: Wherever you want to go for the holiday of a lifetime or a trip to visit loved ones, call Southall Travel 24 hours a day for total peace of mind. A fast, reliable service and a money-back guarantee. Call them today on 0208 574 8410. That's 0208 574 8410 and very soon you could be on your way. Southall Travel, the specialists for any airline, anywhere, anytime. 0208 574 8410.
5: No more worries for me or you.
6: Southall Travel, at all protected.
7: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
8: BAPS મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
7: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
8: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
7: દર્શન પણ અને યુરોપ પણ.
8: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
7: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ.
8: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
9: Bank holiday offers end this Monday in the Furniture Village sale. Don't miss your last chance to save.
10: Are we there yet?
11: Okay, bags are here. Where's the taxi? I can't load the map.
10: Relax, I've booked the Uber already.
11: How? My roaming isn't even working yet.
10: I switched to Simsy before we left London.
11: Simsy? Since when are you the tech expert?
10: Since I decided I want a stress-free holiday.
12: Don't let roaming ruin your holiday spirit. Get the Simsy eSIM for affordable data in India and across the globe. Simsy, holiday travel simplified.
13: T's and C's apply.
6: Leica Radio Network, proud to support the Asian Founders Awards by Barclays Eagle Labs and De Montfort University Leicester. Nominate an Asian founder in one of the 9 categories. Log on to leicaradio.com and the Leica Radio mobile app for details.
14: Classic Nagme, aapke apne Leica Gold par.